0: ગત વિજેતા રાજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ દલં ધર્મશાલાયાં સમ્મુખીકરિષ્યતિ. ક્રીડાયાઃ આરંભઃ સાયં સાર્ધસપ્તવાદને ભવિષ્યતિ ઇતિ વાર્તાઃ.
1: हम आकाशवाणी के रायपुर और सरायपली केंद्रों से बोल रहे हैं. 6:30 में हैं. लीजिए अब सुनिए प्रायोजित कार्यक्रम हमारी बेड़ियां.